0: આજ ચડાઈ ગેસ પૌધારોપણ અભિયાન દિલ્હીમાં આયોજિત પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમમાં સામેલ હોઈ કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણ કલીલે શરૂ હોઈ છત્તીસગઢ વિધાનસભા કે 5 દિન કે માનસૂન સત્ર અવ દંતેવાડા અવ કાંકેર જિલ્લામાં કાર્યવાહી કરત સુરક્ષા બલ બરામદ કરીશ હથિયાર અવ માઓવાદી જીનીસ અબ સમાચાર વિસ્તાર દે દેશભરમાં આજ પૌધારોપણ કે બળકા અભિયાન ચલાઈ ગઈ કેન્દ્રીય મંત્રી શિવરાજસિંહ ચૌહાણ હકીહીન કે સરલગ ભવિષ્ય સુનિશ્ચિત કરે ખાતર અવ પર્યાવરણ સંરક્ષણ ખાતર પૌધા લગાઈ જાણ જરૂરી હવે નવી દિલ્હીમાં વૃક્ષ મિત્ર અવ પર્યાવરણ સંરક્ષણ સંકલ્પ કાર્યક્રમમાં શ્રી ચૌહાણ હકીહીન કે આજ પૂરા વિશ્વ જલવાયુ પરિવર્તન અવ પૃથ્વી કે તાપમાન બઢેલી ચિંતામાં હવે છત્તીસગઢ વિધાનસભા કે 5 દિન કે માનસૂન સત્ર કાલે બિહનિયા 11 બજે શરૂ હોઈ એ સત્ર 17 જુલાઈ તક ચલહી એ સત્ર કે દૌરાન કુલ 5 ઠીન બેઠકા આયોજિત કરી જાહી સત્ર કે દૌરાન પ્રશ્નકાલ અવ વિત્તીય કામ કે સંગે સંગ 8 લે જ્યાદા સંશોધન વિધેયક મન ઉપર ચર્ચા અવ વિચાર કરી જાહી એહી બીચ માનસૂન સત્ર કે તૈયારી લે કે નેતા પ્રતિપક્ષ ડોક્ટર ચરણદાસ મહંત કે અધ્યક્ષતામાં આજ રાયપુરમાં કોંગ્રેસ વિધાયક દલ કે બેઠકા ચલત હવે પ્રદેશમાં મોર ગાંવ મોર પાણી અભિયાન કે જરિયા જળ સંરક્ષણ લા જન આંદોલન બનાઈ જાવત હે વિકસિત ભારત જી રામજી યોજના કે તહેત જમ્મુ જિલ્લા મનમાં રોજગાર જળ સંરક્ષણ અવ હરિત વિકાસ કે કામ તેજીને કરી જાવત હે એ કડીમાં મનેન્દ્રગઢ ચિરમીરી ભરતપુર કે ગ્રામ પંચાયત બરદોલમાં જન સંમેલન એક પેડ માં કે નામ વૃક્ષારોપણ અવ જન ભાગીદારી કાર્યક્રમ કે આયોજન કરેગી કાર્યક્રમમાં લોક સ્વાસ્થ્ય મંત્રી શ્યામ બિહારી જયસ્વાલ હા પૌધારોપણ કરીને અવ કંટુર ટ્રેન્ચ કે ખુદાઈ કર જળ સંરક્ષણ કે સંદેશ દીન જાનવા કે મુતાબિક ગ્રામ પંચાયત બરદરમાં 52 એકર ક્ષેત્રમાં સમેકિત જળ સંરક્ષણ અવ હરિત વિકાસ મોડેલ વિકસિત કરી જાવત હે યહાં જળ સંરક્ષણ કે સંગે સંગ તકરીબન 2000 પૌધા લગાઈ જાવત હે મોરગાંવ મોર પાણી અભિયાન કે તહેત કરે ગે કામ લે એ ક્ષેત્રમાં તકરીબન 200 લાખ મીટર ભૂજલ રિચાર્જ ક્ષમતા વિકસિત હોય હવે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ હા માફી યોજના 2026 શરૂ કરી હવે એખર તહેત છૂટ મિલે ભવિષ્ય નિધિ ટ્રસ્ટ ચલૈયા પ્રતિષ્ઠાન મનલા અપન સ્થિતિ નિયમિત કરે કે એકમુસ્ત મોકા દે ગે હવે કેન્દ્રીય શ્રમ અવ રોજગાર મંત્રાલય હા બતાઈન કે એ યોજના 6 મહિના તક ચલહી એકર લાભ એસન પ્રતિષ્ઠાન લા મિલહી જેઉન આયકર અધિનિયમ 1961 કે તહત માન્યતા પ્રાપ્ત ભવિષ્ય નિધિ ટ્રસ્ટ કે સંચાલન કરત હવે એસન ટ્રસ્ટમાં કર્મચારી ભવિષ્ય નિધિ કે પ્રબંધન સીધા ઈપીએફઓ કે બજાય સંબંધિત પ્રતિષ્ઠાન અપન નિજી ટ્રસ્ટ કે જરિયે લે કરથે રાજધાની રાયપુર કે માના કેમ્પ કે શૂટિંગ રેન્જમાં કાલે 25મી છત્તીસગઢ રાજ્ય શૂટિંગ મીટ કે શુભારંભ કરેગી છત્તીસગઢ પ્રદેશ રાઇફલ એસોસિએશન ડહાલે આયોજિત એ રાજ્ય સ્તરીય પ્રતિયોગિતામાં પ્રદેશભર કે નિશાનેબાજમન હિસ્સા લેવા થાવે પ્રતિયોગિતા કે ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ કે રૂપમાં રાયપુર પોલીસ કમિશનર ડોક્ટર સંજીવ શુક્લા સામેલ હોઈ વિશેષ અતિથિ કે રૂપમાં વિંગ કમાન્ડર વિવેક કુમાર સાહુ સામેલ હોઈ એ રાજ્ય શૂટિંગ મીટમાં મનખે અવ માઇલોગિન વર્ગ કે સંગે સંગ આને આને આયુ સમૂહ કે મુકાબલા આયોજિત કરી જાવત હવે નગરી પ્રશાસન વિભાગ હા પ્રદેશ કે નગરી નિકાય નગર નિગમ નગરપાલિકા પરિષદ અવ નગર પંચાયત લા વિત્તીય આવંટન જારી કરી હે એકર તહેત વિત્તીય બછર 2026-27 ખાતર મહાપૌર અધ્યક્ષ નિધિ કે સંગે સંગ પાર્ષદ નિધિ કે પહેલી કિસ્ત કે રૂપમાં 50% રાશિ હસ્તાંતરિત કરે કે આદેશ જારી કરી ગયા હવે દોનો મદલા મિલા કે કુલ 104,54,25,000 રૂપિયા કે રાશિ બેંક કે જરિયા લે સીધા નિકાય મન કે ખાતામાં ભેજે જાવત હે છત્તીસગઢી સમાચાર બુલેટિન આપ મન આકાશવાણી રાયપુર લે સુનત હવા
1: छत्तीसगढ़ की खबर लिए आपके वास्ता और खबर के विश्वसनीयता लिए हमारे वास्ता आकाशवाणी समाचार रायपुर के प्रादेशिक समाचार बुलेटिन के संगे संग हमारे समसामयिक कार्यक्रम आप रेडियो के संग अपन मोबाइल में घलो सुन सकत हो आकाशवाणी समाचार फेसबुक ट्विटर और यूट्यूब में घलो हावे हमारे फेसबुक पेज हरे छत्तीसगढ़ न्यूज ऑन AIR ट्विटर हैंडल CGAIR न्यूज और हमारे यूट्यूब चैनल हरे छत्तीसगढ़ AIR न्यूज तो अब रेडियो के संगे संग आपके मोबाइल के माध्यम ले हम आप तक पहुंचा था छत्तीसगढ़ के हर खबर पर सुनत रहो आकाशवाणी समाचार
0: आओ अब आगे बढ़ते बाचे समाचार को तीन दंतेवाड़ा जिला में सुरक्षा बल मनहा नक्सली मंडहर ले लुका के रखे गए हथियार और विस्फोटक जिनिस बरामद